મિત્રો, આ છે આકાશવાણી ભારત ભવન પ્રસારણ 106.1 FM રેડિયો પર. કાર્યક્રમમાં હમણાં મોડા મોડા જોડાતો પણ મિત્રો આપનું સ્વાગત છે. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશનના સુવર્ણ જયંતિની 100 યર્સના જે જન્મ જયંતિ છે એની વાત કરી રહ્યા છે. વી આર સેલિબ્રેટિંગ ધી 100 યર્સ ઓફ વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશન. સો વી જસ્ટ ટોક અબાઉટ 1956 એન્ડ હેવ ધ હોલ વોઝ બિલ્ટ ઇન સ્ટાર્ટ બિલ્ડિંગ ઇન 1958. એવરીથિંગ વોઝ ગોઈંગ ઓલરાઇટ બાય 60s. And 70s, we were humming the temple committee or mandir committee

0: He started in the mid-60s, and that was going very nicely. Gujarati School was started in about the same time, and then slowly moving to 1970s, where we started doing the bazaars and the festivals. And then we realized, oh my God, the Tasman Hall Street is not big enough. We need more room.
1: કેમ કે પેલો સન્ડે સ્કૂલનો જે ફોટો પેલે દિવસે આર્ટિકલમાં હતો તેમાં જ કાસ્ટ ઓફ 1000 હતા. કેટલા 100 એ ફોટામાં છે ને એ 100 માંથી તમે માનશો અમારા ઘરવાળા એ પોતાને શોધી નાખ્યા.
0: એક્સેલન્ટ.
1: ને પોતાના કઝિન્સને બી ને બીજા મિત્રોને બી શોધી નાખ્યા. એટલે હું વિચાર કરું છું કે એ ફોટાને પણ આપણે હવે નામ આપીને લેબલ કરવો જોઈએ.
0: એન્ડ યુ નો તે દિવસે જે વેન એવરીવન વોઝ સિટિંગ ઓન ધ ટેબલ એન્ડ ધેર વોઝ અ પ્લેસમેન્ટ ઓન ધ ટેબલ એન્ડ એટ પ્લેસમેન્ટ માં જે ફોટા હતા that photos were really amazing photos. People have taken home. It's a treasure.
1: અમારી ઘરે પણ એક ગયો છે. અમારા દાદાજીનો એક ફોટો હતો. ટોડ્સ મોટર નો કે એવું કઈક. તે એક ઘરે પ્લેસમેન્ટ લઈ ગયા છે.
0: And those who missed out that function is sorry for that, but it was an amazing function because we went through. And on that day, the heritage wall was unveiled in the morning by the High Commissioner and the others. And the heritage wall is there in the association. It is there for forever, so you don't have to rush and go and see now. You can anytime go and see that. But heritage wall is there. But as I said, by mid-70, we realized that we didn't have enough space, and we started for looking for another hall. And there was a special hall committee was formed in 1974. And they started looking for the hall.
1: મિત્રો આપ જોડાયા છો વેલિંગ્ટન ભારતીય મંડળના ગૌરવ પ્રતિક રેડિયો કાર્યક્રમ આકાશવાણી ભાર ભવનની આજની ખાસ આનંદ ભરી ઉત્સવની મહેફિલમાં. આશા રાખું છું કે આજના સુંદર મજાના પાર્ટી ગીતોનો કાર્યક્રમ આપને પસંદ આવી જ રહ્યો હશે. પરંતુ અગર આજના કાર્યક્રમ દરમિયાન આપને કોઈ ખાસ ગીત સાંભળવાની ઈચ્છા જાગી હોય તો અમારો ફોન નંબર છે 3858783, અથવા તો અમારી ફેસબુકના માધ્યમથી આપ તેની ફરમાઈશ કરી શકો છો અને કરશો તેવી નમ્ર વિનંતી સાથે પ્રસ્તુત કરું છું મુકેશભાઈને આ અઠવાડિયાના સમાચારો સાથે. આગળ પણ આવા સુંદર ગીતો આપણે સાંભળતા જશો તો તમે અમારી મહેફિલમાં જોડાયેલા રહેજો.

0: अरे अभी तो पार्टी शुरू हुई है।
1: मित्रों पार्टी शुरू थई रही छे, पण सांभळीए आकाशवाणीना समाचारो। ચામોલી ઉત્તરાખંડમાં હિમસ્ખલનમાં 8ના મોત। ઉત્તરાખંડમાં ચામોલીના બદ્રીનાથ પાસે માનગામ નજીક શુક્રવારે હિમસ્ખલન થવાને કારણે રસ્તાના બાંધકામમાં રોકાયેલા 55 મજૂરો તેમાં ફસાયા હતા, જેમાંથી બરફ નીચે દટાયેલા 46 શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા હતા। આ ઘટનામાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે 4 લોકો લાપતા થયા હતા। હેલિકોપ્ટર દ્વારા લાપતા લોકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું, જેમાં 4 લાપતા વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા। કેનેડામાં ભારત વિરુદ્ધ કાવતરાની વાત નવી નથી। ખાલિસ્તાની પ્રવૃત્તિઓ લઈને રાજદ્વારી તણાવ સુધી છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંબંધો કડવાશ સ્પષ્ટપણે દેખાઈ રહી છે, પરંતુ કેનેડામાં ભારતીય મૂળના 5 નેતાઓએ ચૂંટણી જીતીને એક નવો ઇતિહાસ રચ્યો છે। ઓન્ટેરિયો વિધાનસભાની ચૂંટણીમાં અનેક અગ્રણી મંત્રીઓ સહિત 5 ઇન્ડો કેનેડિયન ઉમેદવારોએ જીત મેળવી છે। દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે 3,558 કરોડ

0: રૂપિયાના કૌભાંડની કથિત માસ્ટર અને એમની માસ્ટરમાઇન્ડની જે પત્ની હતા એમની ધરપકડ કરી છે. તે બંને દેશ છોડી ભાગી જવાના હતા, પરંતુ સિક્યોરિટીના કારણે તેમને અટકાયતમાં લેવાયા હતા. આ પતિ પત્ની દ્વારા એક ખોટી કંપની મારફત લોકો પાસે પૈસા સેલ ટુ લીઝ બેક સ્કીમ દ્વારા છેતરવામાં આવતા હતા. હિંસાગ્રસ્ત મણિપુરના 5 જિલ્લાઓમાં લોકોએ 42 હત્યા અને કારતૂસોનું સમર્પણ કર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. મણિપુરમાં ઘણા સમયથી બે જૂથો વચ્ચે લડાઈમાં ઘણા લોકોના મોત થયા છે. ગયા મહિને મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું પણ આપ્યું હતું. બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા હાલ પોતાના પડદા પર વાપસી કરવા જઈ રહી છે, ત્યારે તેમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે રાજકારણમાં જોડાવાની કોઈ યોજના છે. જવાબમાં પ્રીતિએ જણાવ્યું હતું કે ના, મારા માટે રાજકારણ નથી. વર્ષોથી મને અનેક રાજકીય પક્ષો દ્વારા ટિકિટ અને રાજ્યસભાની બેઠકની ઓફર કરવામાં આવી હતી, પરંતુ મેં નમ્રતાપૂર્વક ઇનકાર કરી દીધી છે. ડીડ યુ વોચ ધ ગેમ ટ્રાય? તો આજે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ્સ ભારત જીતી ગયું છે.
1: મને કેમ એવું લાગ્યું કે બંને ટીમે હારવું હતું જેથી એ લોકોએ ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલમાં ના રમવું પડે? ખાલી મારું મંતવ્ય છે.
0: I don't know, I didn't watch the game, but looking at the score,
1: 30 for 3,
0: 30 રનમાં 3 ઉતરી પડી હતી. Yes, it was a slow pitch. Everyone is saying India is having advantage playing in Dubai. All other countries are saying that.
1: Probably has a point.
0: Maybe. ભારતે ન્યુઝીલેન્ડ સામે બેટિંગ કરી 249 રનનું લક્ષ્ય નોંધ્યું હતું, પરંતુ ન્યૂઝીલેન્ડ લક્ષ્ય સાધી શક્યું નહીં. ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ ડેબ્યુ ગેમ્સમાં 10 ઓવરમાં 42 રન આપીને 5 વિકેટો લીધી હતી.
1: શું લાગે છે, આપણે પાછા ફાઇનલમાં રમીશું ભારત સામે? Black Maybe. Caps versus India is what I'm proposing.
0: That would be a good match. છેલ્લે સોના ચાંદીના ભાવમાં 22 કેરેટનું સોનું 10 ગ્રામ દીઠ રૂપિયા 81,006, ચાંદી 1 કિલો દીઠ રૂપિયા 92,850, ન્યૂઝીલેન્ડ ડોલરનો ભાવ લગભગ 48 રૂપિયા 89 પૈસાનો છે. આ હતા આપને માટે આજના સમાચારો. નમસ્કાર.

મિત્રો, ભક્તિ સંગીત પછી આપણે એક બે એક સમાજ એક નોટિસ છે. વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશન વિલ બી સેલિબ્રેટિંગ ધ હોલી ઓન 13th March. હોલી ઓન 13th March, હોળી 13 માર્ચે 48 કેમ સ્ટ્રીટ ખાતે પ્રગટાવવામાં આવશે. સાંજે 7:30 વાગે એક નાની પૂજા થશે અને ત્યાર પછી હોળી પ્રગટાવવામાં આવશે. સો આપ સૌને સ્વાગત, આપ સબને વેલકમ. કમ ટુ ધી હોલ એન્ડ એન્જોય ધી હોલી સેલિબ્રેશન. આઈ વોઝ વેરી અમેઝ ટુ સી ધ સો મેની પીપલ એટ ધી મહાશિવરાત્રી એન્ડ આઈ એમ એક્સપેક્ટિંગ ધ સેમ ઓર મોર નંબર ઓફ પીપલ ઓન 13th March. તો મિત્રો,

મિત્રો, આ છે આકાશવાણી ભારત ભવન 106.1 FM. આ પાક કાર્યક્રમનું જીવન પ્રસારણ એક્સેસ રેડિયોની વેબસાઇટ ઉપરાંત સ્પોટીફાઈ સહિતના વિવિધ પ્લેટફોર્મ દ્વારા સાંભળી શકો છો. કોઈ પણ પ્રકારે હોય, તમે જીવન સાંભળો કે પોડકાસ્ટ સાંભળો, કોઈ પણ પ્રકારે હોય, અમારા માટે તમારો સાથ જ અમૂલ્ય છે. તો મિત્રો, ચલો આ પાર્ટીને આપણે આગળ વધારીએ અને સાંભળીએ સ્વર્ગસ્થ કેકેના અવાજમાં ફિલ્મ રેસનું આ પોપ્યુલર ગીત.

0: श्रोता मित्रों छो आकाशवाणी भारत भवन प्रसारण 106.1 एफएम रेडियो पर कार्यक्रम अहीं समाप्त थवा आव्यो छे लगभग समाप्त थवा आव्यो छे तमने जणावी दईए के वेलिंगटन इंडियन एसोसिएशन विल बी सेलिब्रेटिंग दी होली ऑन 13th मार्च 7:30 पीएम एट 48 केम स्ट्रीट सो प्लीज कम इन एंड जॉइन ऑल वेलकम एवरीवन इज वेलकम टू जॉइन ऑन द डे देयर विल बी स्मॉल पूजा सो यू कैन टेक अ पार्ट इन द पूजा एज वेल
1: હા મિત્રો આપ આનંદ લઈ રહ્યા હતા વેલિંગ્ટન ભારતીય મંડળના સૌજન્યથી પ્રસારિત આપનો મનપસંદ સામાજિક ગુજરાતી કાર્યક્રમ આકાશવાણી ભારત ભવન ફરી એકવાર આપણા મંડળની 100મી સાલગીરાના સૌને હાર્દિક અભિનંદન ચલો આવતા 100 વર્ષ સુધી પણ આપણું મંડળ અને સમાજની આવી જ પ્રગતિ થતી રહે અને આપણા સમાજનો સંપ જળવાઈ રહે તથા ગુજરાતી શાળા અને આકાશવાણી રેડિયો જેવા માધ્યમોનો આપણી આવતી પેઢીઓને પણ લાભ મળતો રહે કે જેથી આપણી ભાષા આપણી ગુજરાતી ભાષા અને અન્ય ભારતીય ભાષાઓ રિવાજો અને સંસ્કૃતિઓનો વારસો જળવાઈ રહે તેવી અભિલાષા સાથે મુકેશ પટેલ અને હું નીલિમા બરુલા આપની રજા લઈએ છીએ. ફરીથી મળીશું આવતા સોમવારની સુંદર સંધ્યાએ. ત્યાં સુધી આપ સર્વેનું બાકીનું સપ્તાહ શુભ નીવડે તેવી શુભેચ્છાઓ. નમસ્કાર, શુભરાત્રી, ગુડ નાઇટ.